સ્વામી કે લેવ શાંત જામ જો પાવે સુકાર કરાવના દ્રષ્ટિ આવના આવે કહું માનો કતિ ક્યા હોય આવે જો દેખ પાવે સુઈ કરાવે કહા હોય તો સબ કી સજા લીએ જો દેખ પાવે સુઈ કરીએ અન જાનત ભી ક્યા મહારાજા જે જાનતા બના બચા પર